બેલકુરીવો રાજ લઈ તપાઈંકો રેડિયો સેટ અને મોબાઇલ ફોન સમાપુરાઉનકા નિમિત્ત ભરપુર સપોર્ટ મિલેકો છ કાર્યક્રમમાં હુનુહુન્છ રેવિકા રાયજીલાઈ પણ વિશેષ વિશેષ ધન્યવાદ ભન્દે છે. કાર્યક્રમકા અંત્યમાં નિકે નઈ મીઠો ગીત રહેકો છ. જુન છે मैं भर्खर को साथी राखी थे तर वहां चिन्न सकू भेन रिके नई मीठो गीत रहे छल छल पानी बोलते लोग बाका रहे जिसमें आवाज बनो रामजी खांग्रा सीता केसी को आवाज में सजी यह मीठो लोक बाचा छाद आज के कार्यक्रम में अपनी पाचा आपने बाचा को विशेष करी शनिवार बसाई बाटा म कार्यक्रम प्रस्तुता सिर्की लमुश शेर्पा बिदा होना चाहन्छु. नमस्कार.

વડા ઝાટાંકુ દક્ષિણ ઉકી નાવા ક્ષેત્રમાં શક્તિશાળી ટાઇફુન ડેલ્ફિન પુગેપછી પાંચ જણા ઘાઇતે ભાગ્યા છન્ ભને કરીબ 14,000 ઘરમાં વિદ્યુત સેવા અવરુદ્ધ ભાગ છ ઝાટાંકુ ઉકી નાવા ર કાગુ સીમા અંતર્ગત આગામી ક્ષેત્રમાં

0: ધરાસ્થાયી ગુંડા ધીંધી સડકમાં અતિક્રમણ નીકળ્યું. સડકસીમામાં ઉત્સાહીદન ઇચ્છા સમસ્યા નિર્માણ કરાયું. સડકની નાની ફળ તથા પાણી વિકાસ ખંડના નદી સવારી સલામતા લેવા અનુસાર પાલના ગરમ વધારાયું. સવારી સલામતા ટ્રાફિક નિયમથી પાલના કરાયું. સવારી સાધુમાં ઘૂમી રથ વસ્તમાં બેસી રહ્યા યાત્રા નગરાયું. સડકની ક્ષમતા ગુંડાબડી ઘાટ પર નગરાયું. જેબ્રા ક્રોસિંગબાટ માટે બાટું કાઢી કરાયું. સડકથી તથા મોટી માર્ગ પડી ગયો. યાત્રાથી સમાજ કોઈ સમસ્યા ભય મોટી પ્રહરીલાઈ ખબર કરાયું.
1: આંતરિક મામલા તથા કાનૂન મંત્રાલયે કુર્ત પોલીસ દ્વારા જનહિતમાં જારી
2: સંદેશ.
1: સ્વાસ્થ્ય કાર્યાલયકો જનહિતમાં જારી સંદેશ. સ્વાસ્થ્ય જીવનકો આધાર હો સંતુલિત ર પોષણયુક્ત આહાર. વિશેષ કરી ગર્ભવતી મહિલા, સુત્કેરી આમા ર પાંચ વર્ષ મુનિકા બાલબાલિકાહરૂલાઈ પોષણયુક્ત ખાનાકો વિશેષ આવશ્યકતા પર્દછ. દૈનિક ખાનામા દાલ ભાત, હરિયો તરકારી, ફલફૂલ, દૂધ તથા અન્ય પોષણયુક્ત ખાનેકુરા સમાવેશ ગરૌ. જન્મેકો એક ઘંટા ભીતર શિશુલાઈ સ્તનપાન ગરાઉ. છ મહિનાસમ્મ શિશુલાઈ આમાકો દૂધ માત્ર ખુવાઉ. છ મહિના પછી સ્તનપાન સંગઈ ઉમેર અનુસારકો પૂરક ખાનેકુરાહરૂ શરૂ ગરાઉ. આયરન, વિટામિન એ ર ઝિંકયુક્ત ખાનેકુરા નિયમિત સેવન.